જય સંતોષી માત, શરણમ મમ દેવી, ભક્તિ સ્વરૂપની, દુખહરણી ભવાની, કરુણા બરસાઓ અંબે જગદંબે, ચરણો મેં તેરે, મિલે હમકો શાંતિ.